0: 나 거기서 파나 봐. 복견 과연 뛰나나. 잉나 식나 레미나 부두니나 해 이구는 밤이 벌써. 이보죠 봐. 나 거기나 하라 오는 거 아니냐 이부도 오라가 이 빠네 해나 하라 오셔 보니 빠네 학장 누가 있다 이 맞았다. 나 거기나 가이봉 따나라가 이 빠 야하는 누가 있디나 해. 야라버디 나 거기 이웃 맛에 다도 그 새끼로. 어머. 이 빠네 하루 이거 미끄럽다. 이 빠이 자고 오늘 하루 있고 있어서
1: 왜 바보 그리노 와이노 오리부시고 왜 바보 나사나마 우신카나다 신내비람바게 왜 바보 사이 금자 아마타 술래밀나가 방자기디 왜 바보 나사나 수생이 꿈의 앵놓고 뭐이 바보 넌 까다이도 삿까다 우리 번호 가라이 강다 이목만 옹뿐하나봐 오나봐다 바또리엔 꿈찡도한 마팔라날란 딴바 삿바다 나타 오이 기분이네 뭐이 바보 나사나 까다이도 삿까다 우리 번호 삿키비 야로이 새끼비 야로이 뭐그 바봉 새끼비 야로이 엄마 어머 바봉 넌 새끼비 야로이
2: 바봉 바봉 그이놈의 집 바봉 냈다 미쳐 바봉 나 사내 뭐 이거 뭐 그이놈한테 눕시다 그래 바봉 아주 구입은 맞던 맛이 나 이제는 그래 다 아마 바봉을 내미네 바봉 내나 가다이대로 오빠 오는 게 좀 비는데
1: 바보 바보 나몽네 염시다 락사바다 바봉디 라이비람디 바봉 할락바다 가야다 하라우자키바 나몽네 와칸티엔바나 바봉 वखलगि नपन कारु बनाए इमासक बीने मुला नखलुरे बाबू नमौ बो मुक्त दिङा पिरा मुने बाबू वखल तेन बिना मौ बो मुक्त दि कक बिउने बाबू नमौ उलम जिंग बिरा कुने
2: बाबू बाबू न लगले ए खुइले मिनेरे नि खल्लु आई कोई बता दो तुम क्या दाई तो बाबू ने चली बच्ची बाबू न सीधी न चान न मोवाई कोई वाकल तारे बाबू बाबू की आतंक इंजरेगे बाबू आई कोई चलने रोये बाबू आई कोई चलने रोये बाबू आई कोई चलने
1: बाबू
2: चलने
1: इप्पा हम दिल ही गए जसु इप्पा हम अच्छे कुगुंगे बाबू का ठीक न से बता पालाइरे हाइने खंजर पमी कुत्ता बाबूंगा अब काइने रे तेलोग दे दे कु बाबू बाबू अमुक ते दे हलकु
3: चाचा मौसा न पादो की खलो बता मैं किस रंग से कंगु याद रे ने तुम न मगाओ करे तुम न मगलोई रे तुम न मगलोई रे चाचा
1: 老，老，老，老，老，老，老，老，老，老，老，老，老，老，老，老，老，老，老，老，老，老，老，老，老，老，老，老，老，老，老，老，老，老，老，老，老，老，老，老，老，老，老，老，老，老，老，老，老，老，老，老，老，老，老，老，老，老，老，老，老，老，老，老，老，老，老，老，老，老，老，老，老，老，老，老，老，老，老，老，老，老，老，老，老，老，老，老，老，老，老，老，老，老，老，老，老，老，老，老，老，老，老，老，老，老，老，老，老，老，老，老，老，老，老，老，老，老，老，老，老，老，老，老，老，老，老，老，老，老，老，老，老，老，老，老，老，老，老，老，老，老，老，老，老，老，老，老，老，老，老，老，老，老，老，老，老，老，老，老，老，老，老，老，老，老，老，老，老，老，老，老，老，老，老，老，老，老，老，老，老，老，老，老，老，老，老，老，老，老

0: 왜 비티비다 타이나 캄보디아 경우 그저래 뒤도 캄보디아 하는 거 아니지 군자 나가나 마야 보는 에 그에 나게 또 신대는 칼라가 아니시 나가나간 우나비야도 아니시 우나드나 여기 아무 것이 북한은 혼나는 말이야 말하시고 근데 마이 박수 빠안 거 들어보니 어디고 가리아니 거기 말하시 간 사기 바이다리고 대신 거기 거의 말아 담들시 그리고 말하지 보고 힘이 따라가지 실제로 노벨 노래 시작해 보니까 아무도 엄마야 거기 아주 매가 홀레이리네 노벨 노래 꼬마터기 맡았다 막 우나라가 디렉터로미니 저좀 우나라가 나나 보나 뛰어 마산에 간대 안 실력이 매 아무로 어이 더 왕강한데 거기서 어이 더 엄마 비비 보내면서 마기 워킹 핀더는 또 어디 또 미션이야 보고 많이 더 어디 탐색이
1: 야는 뿐인 혹시바 두고 자나 학생은나 르네럭거도 호부싱 탐비바 르네나 유나이티드 릴리전 이니셔티브기 나세 탐비기 바 인터내셔널 컨퍼런스다 마마로나 와후도 비가 해버타버시 만 프리티비기 저거 펌박다 카르르부수 레하우스기 마하우저 좀 르네나 글레기 해버두기 그덤네는 탐제게 양능하고 공독치리 마카도 어자비렌데 좀 랍세게 어자나 다모더 스와미도 우호바 능능하여범 세가이다레 학생은 오호가 땡 세터비요 헨나 뿐인옥싱 의견에는 칼리
0: 아니야 남자게 아캉바카라 야게 텐레부 그린데 처음이 닥터 디디 싱 처음이 당부도 시파 마라시 그 텐레부 그린데 인데 시에 고범 제 부가 처음이 지난 남바 까네 가다 범마 지요도 복다 진게지 에헤 이셔리 칸데바 까야 요거든 마네 트와이는 놈마 처음이 지네 고안다 괴매야 판베시데 하이너베니고 아 제 고름이 선베레 이탄도 외반 칼리 에 이셔로리네 타이베 그다 when one attains spiritual platform one will automatically give up all inferior things hai kana wo ma na inga sai mamang do panje kai ko material level ma special level tha ani le ma sei ta special platform jita academic platform jita ka khla ba ate ta li he or she will automatically give up all inferior things pick by example ma je kai ko ye sangsari ko ba manipur ta har si ne sanga ra ba luching ba ro so wo officer ro ro mahang na ma ki thak pham du gi ma tu ni na ha na taw mi ba le men wa ri ro taw ma sing ro tha do ga magi bodhi tuna phenan ngai pa eshika wa pa yai karapak pa tum bu yai european tum bu yai acho ko conference tum bu yai magi physical material du de ti tha ka mucha khra na ne di special platform da ka ka te gai di ko inferior new bane ne ko log de bane hai adu da ai da swami ji da speciality hai bisik kari do no hang ya ba mai am sa na ga gan si da ai sang sa lang ga guru maharaj ka ji ro maharaj ji cham na da hai na pe wa ni ko ma ji ning ta ma ba ka rang si ma khap kon da ba adu bu maharaj sa na hai na pe wa ni ni tho ga du mugi maharaj ji da ta swami ya ga na ma ya me khang bi re ma ji indri kalak pa mi ho ba si khud ma ki khudum chan ba na ma ba ma sa na ma sa ji indri ji ma pu wen ga ma ba adu ba ko swami ne khane ten tak na speciality is the post doctoral of religion haibani yana mar khume ba ko speciality na religion ki paksha bu hale adena uchi ek amagi masani le ba ko miwe bi ki masada material and spiritual haibani si lege da bani spiritual ki wakhlo le tra bi uchi ek masana ma ta pai bi yada ba ko miwe yodo pun si ji nung gi wan tho khang da na pun si ki pan thong yo ba ngam loi ma khata lu hai guru maharaj sa na na ma tam pum ba khang ge to che I am spirit soul not this body body yagi dai tari ga de khani yeng chiko ko ju khani ga de body yagi dai de khala ma ai ko la mit ki nga ruk ta ba ang upe ai yoi ta de se upa ta ai ji body yoi ta de ai na kan tong tong ngam dong na ko ai ya ge sta special ge ai ha ba ma ma pan ji ai ha ba ma adu ta ri ai ji body che ai ji na te ka na ji no ai de creator ne ai mon ji na pa ne asu ma ma nyam kra ba ye shor ge tha ti yoga da ba che ni yoi na po ga ma thang ji tha ga ma de shor ge tha yoga da ba do ai ji body ji ba ai na du da tong da ba ji body ji ma da atma am le ha be de ka na u ma nu shi kra ba ai mon chin ma na wa ro ma sa wa ro ma ji body ji de ke ma ji atma tu na ek sa khra ge ai ko ni shi ba re khne ko tho ba yoga ta ri ya ma nu shi da ba ma sa wa ro ma na wa ro ma ni ma na ta da ma ma wa ro ma pa wa ro ma chin ma ya mo ro adu ga ba atma ji yoga ba body du kyan tong hida ko e adi uninga aroi ade khone lu chi di body dura atma dura sire lai ni ko adi ta atma dur kai ka spirit ko adu ko spiritual le ba adi ta di ai na ai ge atma bu ai ge thawai bu lu na khanje ba adu ko na yi ba khuri ma ki bi ba khuri ma ki ji ma thawai le ko wa hai na khan dar ge di mi pung chen yi lu chi na da ba yang chi na ba sham te le ra wa adu ma na tang pi ai la na ta ba chin ja sa sa long na ta ba mi yang yang wa wa ta ba da ta rong pam da ba an wa te di to ma tam chi da ma pu bi ri u ni ba
1: yes
0: you are not fit to be the owner of your body khang le ni ade ta ma thang ki ma pu te ki ma ta cha le ki mi yo ki body ba phang da bi ya sa sa da hai ni ko ma chi logical wa ya ma ram di ai ki ni hai pa chi ai phu ni ti ai le che gai ni ma che gai ba ya chu do pa ya phu chen ba ya to ma chi ai body chi ni mi shi wi to bi ya dia ni wa khang ji de chung phau kai ko ma du na ma chi ai phu ya ma lu ngai ba e lai ta nu ba ma ki pa ta ni ma chi lai ni am ki pa ta na te ba mi yo ba pu ma na khang ga da ni hai ba